0: 7 ચમકને વાલે હોતે હૈના એસે આપ આત્માએ ભી વિશેષ પાપ કે સાથ ઔર વિશેષ ચમકતે હુએ સિતારે હોતે પરમ भी आप समीप है बाप के और फिर आद सतयुग में भी आप देव आत्माओं की पर्सनलिटी रॉयलिटी कितनी ऊंची है सारे कलप में
1: Right.
0: Sa